0: Tele tarışı des des des. Yele tele tarışı des des des. Tadavne.
1: Λοιπόν, ναι, δεν λέγω να ράβεις, δεν λέγω σαν πόν, δεν το έχω τρώει με την απερούτ, ναι. Θα λέγω να γίνω κοινόν, θα λάβω και τένα δένια, όλα και να κεβερνή ρόλ θα λεγάλω, ούνα και την έξι θα λεγάλω, ούνα και την εμερά θα λεγάλω, ούνα και την λάβω θα λεγάλω, ούνα και όλα και την υπέπανα. ሁላችንም እውነትን እናውቅ ይገባል፣ እንከተል ይገባል፣ ይገባል ይገባል፣ እንረዳ ይገባል። እውነት እውነት ብቻ ነው፣ ሌላ እውነት የለም። እውነት ብቻ ነው። እውነት ሳምናት እውነት እውነት ብቻ ነው። እዛ ምላሽ ሲቸር ካስማስ ወሬም በዜማ እንጂ ወሬ እንደው አይበጅ ታጋሹ አቡሽ ባይሰራ ደግሞ